તારા ગુના માફ થયા છે કે નહીં. લા તશ્તગિલ બિઉયુબી ગૈરિક. જ્યાં સુધી તને ખબર નથી કે ભાઈ તારા ગુનાહો માફ થયા છે કે નહીં, તું જોતો નથી કે થાય છે કે નહીં, બીજાઓમાં કઈ ખરાબી છે ને કઈ ખામી છે એમાં પોતાને મશહૂલ નહીં કરજો. દુનિયાની મુસીબતો આપણા ઉપર જયારે આવે છે ત્યારે ખુદા ન ખાસ્તે કોઈનું કઈ નુકસાની થવાની હોય કે થઈ ગઈ હોય, બીમારીમાં પોતાના સગા સ્નેહીઓની, કોઈ અઝીઝ દીકરા દીકરી, ઘરના માણસોની ચિંતા, ત્યારે દુનિયાની વાત તો આપણને ગમતી નથી. કોઈ બીજાની વાત થતી હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ આજે મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ, હું મારામાં પરોવાયેલો છું, એ કાફી છે. ઇન્સાન જો એટલી જ હદે પોતાના ગુનાહોમાં જો પરોવાયેલો રહેતો હોય ચિંતામાં, તો બીજાની ચિંતા કરવાની એને જરૂર નથી. એક તો આ છે. બીજું ખુદાવંદે કરીમ આજ નસીહતમાં ફરમાવે છે કે તમે એક આદત કલ્ટિવેટ કરો કે એને કહેવાય છે મુહાસિબા, એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોસ્પેક્શન. કોઈ દિવસ ઇન્સાન જ્યાં સુધી બેસીને જોતો ન હોય કે મારામાં પોતામાં કેટલી ખામીઓ છે અને મારા કેટલા ગુનાઓ છે, એ આદત ન હોય ને, એટલે ચાલુ ડોક ઊંચી જ હોય ઓલી બાજુ જોવાની, થોડી ઘણી ડોક નીચી રાખીને આમ જોવાની પણ આદત કેળવવી જોઈએ કે આમાં કેટલી ગંદવાડ છે જી, મારામાં કેટલા આયબ છે. જો એ જરાક નીચું ડોકું રાખીને માણસ જોતો હોય ગરદન રાખીને, તો ઉપર જોઈને બીજાઓને ગોતવાની જરૂર ના પડે કે ભાઈ ઓલામાં કેટલા, આમાં કેટલા, આમાં કેટલા. અગાઉ કહી ગયો છું તેમ પક્ષીઓની મીટિંગમાં એક દિવસ ઊંટે કીધું કે જેટલા અહીંયા બેઠા છે બધાનું કઈ ને કઈ વાંકું છે, સમજાય કે નહીં. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે, મને કે બહુ કરે. તો એક દૂરથી બોલ્યો કે હુઝુર અન્યનું તો એક વાંકું આપના 18 છે, સમજાય કે નહીં. કે બાકીના જેટલા છે એ લોકોને એક એક વાંકું છે, કોઈની ચાંચ વાંકી છે. ઊંટના આખા શરીરમાં એકે વસ્તુ સીધી નથી. હા તમે જોજો, એની ડોક વાંકી છે, એનું મોઢું વાંકું છે, એનું જડબું વાંકું છે, એને કાન વાંકા છે, એની આંખો વાંકી છે, એના પગ, એના ગોઠણ, અલહાસિલ બધું વાંકું છે. તો કોઈએ કીધું હુઝુર અન્યનું તો એક વાંકું, બધાને એક એક વસ્તુ વાંકી છે, આપના 18 છે. મતલબ કહેવાનું છે કે દેખાતા નથી તમને 18-18. સી, તો એક ઇન્સાન પોતામાં એક આદત કેળવે કે હું મારામાં શું છે, તો બીજાની આયબ ગોતવાની ટાઈમ જ ન મળે. માદુમ તલા તરા ઝંબક તુગફર ફલા તશ્તગિલ બિઉયુબી ગૈરિક. એક તો આ ફયા મૂસા માદુમ તલા તરા કુનુઝી કદ નફિદત ફલા તગતમ બિસબબ રિઝ્કિક. જ્યાં સુધી તને દેખાય નહીં કે મારો ખજાનો ખલાસ થઈ ગયો છે, ત્યાં સુધી રિઝકના તારા સાધનો અને વસીલાની ચિંતા જ નહીં કરજે. જ્યારે ખબર પડે કે મારે ત્યાં ખલાસ થઈ ગયું ત્યારે કરજે. આ એના માટે છે, ખાસ કરીને કે ઇમ્તિહાનના મોકા આવે છે આપણી પાસે કે હરામ અને હલાલ બંને રીતે કમાવી શકાય છે. એક ઓફર છે હરામ, અને પછી આર્ગ્યુમેન્ટ કરીએ કે આ મુલ્લા સાહેબ પૈસો બહુ છે આમાં. વાત એમ છે કે એ જે પૈસો બહુ છે કે જે એમાં બહુ કમાણી છે, હરામ છે, ખુદા ફરમાવે છે કે તને જો એ ખબર હોય કે હજી મારો ખજાનો પૂરો થયો નથી, તો ફલા તગતમ. મેં કહ્યું છે કે આ હરામ છે, ના લે, હલાલથી હું આપી શકું છું, આ કઈ નથી, 10 ગણું આપી શકું છું. સબબ એ રિઝ્ક, તું કોશિશ કર, સબબ જે છે હું ઉભા કરું છું. અને હકીકત તમે જોજો આપણી દુનિયામાં આ જ છે. તમે જ્યાંથી કોઈ દિવસ ખબર ન હોય ત્યાંથી ખુદાવંદ કરીને એક વસીલો કરાર, દોસ્તીના કારણે, ઓળખાણના કારણે, અચાનક ઓળખાણના કારણે ખુદાવંદ કરીને રિસ્કના વસાયેલ ઉભા કરીશું. બે, યા મૂસા માદુમતા લા તરા ઝવાલ મુલ્કી ફલા તરજુ મિન અહદિન ગૈરી. જ્યાં સુધી તને મારી બાદશાહત ખતમ થઈ ગયેલી ન દેખાય,

ત્યાં સુધી કોઈ બીજા પાસે ઉમેદ રાખવાની જરૂર નથી. જેની લાગે કે બાદશાહ અલ્લાહની ખલાસ થઈ ગઈ છે, ઉમેદ મારી પાસેથી રાખવી, બીજી કોઈ પાસે. તૌહીદ ને સૌથી આલા દરજાની વાત છે આ, કે આપણે દરેક વસીલાઓને કરીએ વાત જુદી છે, પણ ઉમેદ ખુદા પાસે. શફા માટે બીમારીઓની દવા વાપરવાનો હુકમ છે, પણ ઉમેદ ખુદા પાસે. ધંધા રોજગાર માટે દરેક વસીલાઓ જે હલાલ છે આપણે કરવા, ઉમેદ ખુદા પાસેથી. આ દુનિયામાં સરખી રીતે વસવું, પણ ઇજ્જતની ઉમેદ ખુદા પાસેથી. ઝિલ્લતથી બચવા માટે દરેક કોશિશ કરવી, પણ ઉમેદ ખુદા પાસેથી. આવી બધી વસ્તુ છે, અસલ જે છે ઉમેદ. કારણ કે મારી હજી બાદશાહ ખલાસ થઈ નથી, જેની દેખાય તેની બદલી નાખજે. અને છેલ્લું કીધું, મા દુમત લા તર શૈતાન મૈયતન, જ્યાં સુધી તને ખબર ન પડે કે શૈતાન મરી ગયો છે, મતલબ જ્યાં સુધી તને દેખાય નહીં કે મરી ગયો છે, ફલા તઅમન મકર, એની મકર અને એના હીલાથી અમાનમાં નહીં રહેજે એક મિનિટ માટે પણ. જ્યાં સુધી જીવે છે તને ખબર પડે, ઓબિચ્યુરી આવે છપાય કે શૈતાન મરી ગયો છે, ત્યારે અમાનમાં રહેજે, ને ત્યાં સુધી અમાનમાં નથી. કારણ કે એ બે વસ્તુ છે, યા તો કરવા નહીં દે, કામ જ નહીં કરવા દે. નમાઝ પડવું હોય કે ઇબાદત કરવી હોય, કોઈની સેવા કરવી હોય, કોઈ ગરીબની ધ્યાન રાખવી હોય, કોઈ યતીમની ખિદમત કરવી હોય, કાંઈ પણ નેકી કરવી હોય, કરવા જ નહીં દે. હજારો ખ્યાલાત રજૂ છે કે નહીં જાણીએ છીએ, પણ સૌથી વધારે તકલીફ છે કે કર્યા પછી બગાડે છે. પાછું જયારે કરવા દે છે તો પછી બગાડવા આવે છે. કેવી રીતે? કઈ નમાઝ પડી તો કશું જોઈ ના જાય, કેવી પડી બસ ખલાસ થઈ ગયું, બસ સલામ મુસીબત. બે પૈસા દીધા તો કઈ જોયું ને આવે, દીધા નહીં આખરે, પણ કોઈને કહેતા નહીં મેં દીધા છે, હું કોઈને કહેતો નથી. હજાર માણસને કહું છું, હું કોઈને કહેતો નથી. સમજાય કે નહીં? હજાર માણસને કેવું કહું કહેતો નથી, અને બધાને ખબર છે કે હું કોઈને કહેતો નથી, હું ખાલી તમને જ કહું છું. શેતાન આવી રીતે બગાડે છે આપણા અમાલને, એટલે એ યા તો કરવા દેતો નથી, અને આગળ કરવા દઈએ છીએ તો પછી બગાડી દઈએ છીએ એવી રીતે કે ઇન્સાન એની નિયતોમાં અને એના કામની અંદર હંમેશા દુઆ કરે. એટલા માટે ખુદાવંદે કરી પાસે એમ જ દુઆ કરવી જોઈએ કે પરવરદિગાર મેં નિયત કરી છે તારા માટે, હવે આ જે શેતાની વસવસો થાય છે મને નથી બચાવ. નથી કહેતો કે દરેક માણસને, શેતાન બધાને હેરાન કરે છે. મેં તમને કહ્યું તે પ્રમાણે આલિમને ઇલમમાં હેરાન કરે છે, આબિદને ઇબાદતમાં હેરાન કરે છે, નેકી કરનારને નેકીમાં ઇબાદત કરે. પણ નિયત, એટલા માટે જયારે નમાઝ પડવા માટે ઊભા થઈએ તો નિયત આપણી એક કુરબતની અલ્લાહ થઈ જાય, ત્યાર પછી એ નિયતનો ખ્યાલ રહીએ કે ભાઈ અલ્લાહ માટે જ છે, પછી વસવસે શેતાની આવે વચમાં એ ખુદા માફ કરે છે. આયતુલ્લાહ ખુમૈની ફરમાવે છે કે નિયત તો કર પહેલા કે હું આ પડું છું અલ્લાહ માટે, જ્યારે યાદ આવે શેતાન કંઈક કે મેં આ અલ્લાહ માટે કર્યું, તો જ્યારે આવી રીતે થશે ત્યારે તમારો આપણા બધાના અમાલ જે છે ને શેતાની વસવસાથી બાકી રહેશે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી. હવે ક્યાં સુધી જીવે છે? જ્યારે હઝરત આદમ અલૈહિસલામ સામે સિજદો ન કર્યો ત્યારે એને માંગણી કરી છે કે મને ક્યામત સુધી જીવતો રાખજો. છે આમાં ફઅનઝિરની ઇલા યૌમી યુબઅસૂન, આ લોકો જયારે ક્યામતના ઉભા થાય ત્યાં સુધી તું મને રાખ. અને ખુદાવંદે કરીમે જવાબમાં કીધું એ વાત ખોટી છે કે આ લોકો બધા ક્યામતના ઉઠે એટલે કે મતલબ જીવતા થાય પાછા ત્યાં સુધી, ઇલા વખતિન માલુમ, બસ એક ખાસ મુદ્દત સુધી. એ મારી હું જાણું છું એક ખાસ મુદત છે, એ ખાસ મુદત અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી. તો ઘણી વખતે કહું છું કે જ્યારે કોમમાં ઝઘડા થાય ત્યારે શૈતાન ઝઘડા કરનારો નથી હોતો, ઝઘડો કરાવનારો છે. જાણો છો ને, ખુદાના ખાસ તો હું ને તમે બે જણા લડી રહ્યા છીએ તો જે વાંથી ઉભો રહીને કેમ પીગે, સમજાય કે નહીં? કે માર એને, તું કઈ તારા હાથમાં બંગલી પહેરી છે? અમે બે લડી રહ્યા છીએ, ત્રીજો પાંખથી હવા દઈ રહ્યો છે, જેટલી આગ ઓછી હોય એને વધારે ભડકાવે છે. એ બહુ મોટો ગુરુ ઘંટાલ છે, એ શૈતાન છે. સમજી ગયા ને, કે જે વધારતો જ જાય. એક તો આ છે,

અને બીજું તમે જોશો કે એક નાનકડી નાનકડી વાતમાંથી ક્યાંથી ક્યાં વાત પછી બેસીને વિચાર કરશો તો ખબર પડશે કે કાંઈ નહોતું, કાંઈ નહોતું. માહે રમઝાનની બરાબર મગરીબ ટાણે તમે જરાક વાત કરી, આમ સીધી વાત કરી, કોઈ ગભરાવાની ડરવાની વાત નહીં. મને રોજો લાગેલો હોય એટલે હું હંમેશા એનો ઊંધો અર્થ કરું, ઊંધો અર્થ કરીને મગજ બગાડું અને ઝઘડા કરું ને પછી ચાય પી લઉં, પછી ખ્યાલ આવે કે આ શું હતું, ખાલી ભૂખ હતી, બીજું કઈ નહોતું. અને ખુદાવંદ કરીમના હુકમ સામે આ બધી મુસીબતો ઉભી કરી છે. પછી શરમાઈએ ને પછી જઈએ શેતાન છે. એક મશહૂર છે, એક કંદોઈ હતો કે જે કંદો જાણો છો, જે મીઠાઈ બનાવે છે, એને ઓર્ડર મળ્યો છે તે છે જલેબીનો. ભાઈ સાહેબ જલેબીની ચાસણી નાખી હશે કડાઈમાં, એમાંથી એક ટીપું ખટ કરીને ઉડ્યું. બધા ત્યાં જે લોકો કંદોઈની દુકાન જોઈ છે જાણે છે, કંદોઈની દુકાન હંમેશા ચાસણીઓથી ભરેલી હોય છે. તો એક ટીપું ઉડ્યું અહીંયા, આમાં કઈ ખરાબી થઈ, કોઈ ગુના થયો છે? જેમ પોસિબલ છે બધે કારણે થાય છે તેમ યુઝ્યુઅલ છે, એક માખી આવીને બેઠી ચાસણી ઉપર, એમાં કોઈ ગુનો છે? બિલકુલ નેચરલ છે, માખી બેસે મીઠાઈ ઉપર, ચાસણી અહીંયા પડતી, એક માખી આવીને બેઠી. આજકાલ લંડનમાં તો બહુ ચોખ્ખી ચોખ્ખું છે એટલે ખબર નથી પડતી, પણ નહીં તો અમારે ઈસ્ટ આફ્રિકામાં દરેક ઘરમાં લીઝાર્ડ હતા, સ્વાઈલીમાં જ્યુસ કફીરી કહેતા લીઝર્ડ. હા, એ ફરતા ફરતા ફરતા આવી જોયું કે માખી છે, એ હંમેશા માખી ઉપર શિકાર કરે, એટલે એ તાકમાં બેઠું આમ કે માખી જરાક હટે કે ન હટે એથી પહેલા હું હુમલો કરું. બધું નેચરલ છે, કાંઈ અહીંયા અહીંયા સુધી કાંઈ દુઃખ નથી. પણ કંદોઈની એક બિલાડી હતી, બહુ વહાલી પાડેલી કેટલા વખતથી, એ બિલાડીએ ઓલા લીઝાર્ડને જોયું, સમજાયું. હવે ઓલો લીઝાર્ડ છે તાકમાં કોની, માખીની, આ બિલાડું છે એ હવે તાકમાં છે ઓલી લીઝાર્ડની. એવામાં એક પોલીસ દાદો દાખલ થયો મીઠાઈ લેવા માટે, સાથે એનો જંગી કૂતરો. ચાલો અરે લા મીઠાઈ બાંધી દે. આ ભાઈ મીઠાઈ બાંધવા માંડ્યા, કૂતરો બિલાડી ઉપર હુમલો કરવા માટે તૈયાર થયો. હવે બિલાડી છલાંગ મારી સીધી, હજી તો લીઝાડ આગળ વધે એથી પહેલા બિલાડીએ છલાંગ મારી લીઝાડ ઉપર, અહીંયા કૂતરાએ છલાંગ મારી બિલાડી ઉપર. આને આ સાહેબ તપ્યા, કોણ કંદોઈ, એની વાલી બિલાડી ઉપર કૂતરાએ નખ ભર્યા છે, બિલાડી લોહી લોહાણ થઈ ગઈ એટલે તપતો તપતો જે હાથમાં તવો હતો ને ઉપાડીને દે કૂતરાના માતા ઉપર. એટલે પોલીસ અદા બગડ્યા, કૂતરાને માર્યો છે, ઇંગ્લિશ ઇંગ્લિસ્તાન છે, અહીંયા માણસને મારો તો વાંધો નથી, કૂતરાને મારો તો પોલીસમાં રિપોર્ટ દેવો પડે છે ભાઈ, ખબર છે ને. તો એને જે માર્યો ઘરમાં ગરમ હાથમાંથી લીધેલો ઓલો કણસ્યો માથા ઉપર, કૂતરો તો એક વખત બેબાકરો થઈને પડી ગયો છે બેભાન, આ જોતાની સાથે પોલીસ સાથે કાઢી ડાંગ અને સીધી કંદોઈના માથા ઉપર. જલેબીની ઓલિયા ત્યાં જલેબીના ટીપાથી શરૂ થઈ છે એ ભૂલતા નહીં, સમજાય. આને જે ડાંગ મારી તો કંદોઈ તો બાફે કે તો નીકળ્યો બજારમાં. હવે બજારમાં બધા કંદોઈને ઓળખે એટલે કંદોઈઓ ભેગા થઈને પોલીસને માર્યો, એટલે પોલીસની થઈ ભરતી, પાછા બીજા આવ્યા પોલીસ એક બીજાઓને માર્યા, એટલે ખુદાના ફઝલો કરમથી થોડીક વારમાં અડધા માણસો અહીંયા જખમી, અહીંયા માણસો જખમી, લોહી લોહાણ, એકાદ બે મરી ગયા, શું છે આ બધું પતી ગયું, પોલીસ સાથે કેસ આ છે તે છે, પછી શાણા માણસો ડાયા માણસો બેઠા કે ભાઈ શું થયું તું, હવે શું થયું તું તમે પોતે સમજી લેજો. બધા

الرحيم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد Vala sambarnaro, salamu do abad. Apra koiti ajan nati. Ki apre aje sate marine. Apra zamana na imam, imam sahib al asr wa zaman. Ajjar Allah ta'ala farajo sharif nu ulek ane zikr karvo se. Aye divaso, ke je divaso ni andar. Apra barme imam alayhi salam ni viladat ni tariko avi rei se. Etla mate, આ મોકા ઉપર સાથે મળીને એક સંદેશો એક પૈગામના બારામાં ચર્ચા કરીએ અને સાથે મળીને એક સવાલ કરીએ કે આખરકાર આ જમાના ગઈબતની અંદર ઇમામ અલૈહિસ્સલામના ઇંતજાર કરવાની શું ફરજ છે, એની શું જવાબદારી છે? તો આ સવાલના જવાબ દેવા માટે દુનિયાભરની અંદર ઉલમાએ કિરામ આપણને આ જવાબદારીઓ યાદ તો અપાવે છે, એમાં શક નથી. આજે આ જવાબદારીઓમાંથી ને એક જવાબદારીના બારામાં ટૂંક સમયની અંદર સાથે મળીને આપણે ચર્ચા કરીએ કે જમાના ગઈબતની અંદર આ જવાબદારીના બારામાં ક્યારે મેં વિચાર્યું છે યા ક્યારે મને બયાન કરવામાં આવ્યું છે, એના માટે મેં કઈ કોશિશ કરેલી છે યા નથી કરેલી. બારમેમામ અલૈહિસ્સલામના બારામાં આપણે ફક્ત વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે બારમેમામને જ્યારે આપણે પુકારીએ છીએ તો તારીખના અલ્ફાઝોથી આપણને જાણવાનું મળશે કે બારમેમામનું લકબ રસૂલ કરીમનું લકબ છે, ઠીક છે? અને બારમેમામનું નામ પણ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું નામ જ છે, એની કુનિયત પણ એ જ છે. હવે સવાલ ઉત્પન્ન થાય છે કે શા માટે? ફક્ત જવાબ આટલું ટૂંકમાં કહી દઈએ કે કારણ કે જમાનાના ઇમામ રસૂલ કરીમના વારસદાર છે. તો હવે આપણને સવાલ પૂછવો જોશે કે જે રસૂલના વારસદાર છે એની અંદર આ ખૂબી છે યા નથી, હોવી જોઈએ યા ન હોવી જોઈએ? કેમ? કારણ કે રસૂલ કરીમની ખૂબી જે છે એ આપણને પરવરદિગારે આલમે બતાવેલી છે, એટલે માલુમ પડે છે કે જે ખૂબી રસૂલે ખુદાની હોય એ જ ખૂબી મને ને તમને જમાનાના ઇમામમાં મળવી જોઈએ. પેલે પૂછીએ તો એ કે રસૂલે ખુદા હતા કોણ? તો આ પણ આપણે ઉલમાએ કિરામથી ને હંમેશા સાંભળીએ છે કે પરવરદિગારે આલમે પોતાની પાક કિતાબ કુરાની મજીદની અંદર ઇરશાદ ફરમાવ્યો છે સૂરે અઝાબની 21મી આયત 33મો સૂરો આયતુ નિશાન 21 ચેપ્ટર 33 વર્સ નંબર 21 ખુદાએ મેં કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના. ખરેખર અલ્લાહની રસૂલની જિંદગી તમારા માટે નમૂનો છે, તમને એની પેરવી કરવાની છે. હવે જ્યારે રસૂલ કરીમની જિંદગી મારા તમારા માટે નમૂનો છે તો રસૂલના ઘણા ગુણો છે, એમાંથી ને એક ગુણ એવો છે કે જે ગુણ ખુદાવંદે કરીમે આપણને નથી કહ્યો કે આ મારા હબીબનું ગુણ છે, નહીં. પરવરદિગારે આલમ રૂબરૂ પોતાના હબીબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને સંબોધીને કહે છે, આપણને નથી કહેતો, એને પોતાને કહે છે. કેમ? વાત બહુ જ રસપ્રદ છે, વાત બહુ જ મોટી છે. એટલે ખુદાએ કુરાન મજીદમાં એલાન કર્યું કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરે કલમ કુરાન મજીદ 68મો સૂરો અને આયતુ નિશાન 4 જાણીતી આયત, બધાને જબાની યાદ આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. અય મર હબીબ, ખરેખર તું બહુ જ બુલંદ કિરદારનો ઇન્સાન છો, તારા અખલાક બહુ જ ઉમદા અને બહેતરીન છે. માલુમ શું પડે છે કે રસૂલ ખુદાના ગુણોમાંથી ને એક ગુણ યા ખૂબીઓમાંથી એક ખૂબી શું છે? રસૂલ ખુદાનો સ્વભાવ, રસૂલ ખુદાનો વર્તાવ. અખલાકના વિષયો અવારનવાર તમે દુનિયાભર

અંદર સાંભળતા આવ્યા છો. આજે આપણને આપણા સવાલનો જવાબ આપો છે, કયો? કે જમાનાએ ગઈબતની અંદર ઇમામને માનવા વાળાની શું જવાબદારી છે, શું જિમ્મેદારી છે? માહોલ એવો છે આપણો, જિંદગીભર આપણે નાનપણથી ને એ સાંભળતા આવ્યા છે, બધાને ખબર છે કે ઇમામનો ઇંતજાર કરવાનો છે અને ઇમામ જયારે આવશે તો એ શું કરશે? યમલુલ અર્ધ કિસ્તો વ અદલા. ઇમામ આવીને જમીનને અદલો ઇન્સાફથી ને ભરપૂર કરી દેશે. આપણે બયાન કર્યું જમાનાના ઇમામ જે છે એ ફક્ત નબીએ કરીમના વારસદાર નથી, બધા નબીઓના વારસદાર છે. તો હવે આપણને સવાલ પૂછવો જોઈએ કે ઇમામ આવીને જમીનને આટલો ઇન્સાફથી ને ભરી દેશે તો આપણે બસ બેસવાનું? આપણને કોઈ પણ જાતની આપણી જવાબદારી નહીં, એ આવશે એનું કામ કરશે? નહીં હઝારે મહતરમ, કારણ કે જમાનાના ઇમામ રસૂલ કરીમ તેમજ તમામ અંબિયા અલૈહિસ્સલામના વારસદાર છે. તો આપણને ખુદા બયાન કરશે કે મેં મારા નબીઓને શા માટે મોકલ્યા છે. ઘણા કારણો છે, એમાંથી ને એક કારણ તરફ આપણે ધ્યાન ખેંચીએ. શા માટે? કારણ કે એની અંદર તમામ નબીઓનું કામને ખુદાએ પેશ કર્યું છે. કુરાને મજીદની અંદર પરવરદિગારે આલમ સૂરે હદીદ કુરાને મજીદનો જે 57મો સૂરો છે, આયતુ નિશાન 25 છે, ચેપ્ટર 57 વર્સ નંબર 25, એની અંદર ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે કે બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, લકદ અરસલના રુસુલના બિલ બયનાત વ અનઝલના મઅમુલ કિતાબા વલ મીઝાન. અમોએ અમારા રસૂલોને બયનાત ખુલ્લામાં ખુલ્લી અમારી નિશાનીઓ સાથે મોકલ્યા અને સાથે કિતાબ અને તરાજુ મીઝાનને નાઝિલ કર્યું. કેના માટે? નબીઓને મોકલ્યા, કિતાબને નાઝિલ કરી, મીઝાનને નાઝિલ કર્યું. કેના માટે? લે યકુમન નાસુ બિલ કિસ્તો, જેથી કરીને માણસો ઇન્સાફને બરપા કરે, કિસ્ત અદલો કિસ્તને બરપા કરે. નોંધીએ જરાક, ખુદા એમ નથી કહ્યું કે નબીઓ આવીને અદલો ઇન્સાફને બરપા કરશે, નહીં. નબીઓ આવ્યા છે એના માટે કે માણસો ઇન્સાફને બરપા કરે, માણસો અદલો ઇન્સાફને સમાજની અંદર, પૃથ્વી ઉપર, દુનિયાની અંદર એમને ખુલ્લે આમ પેશ કરે. તો જમાનાના ઇમામ પણ નબીઓના વારસદાર છે, એનું કામ કરશે. પણ આપણું કામ શું છે? નબીઓનું આવવું એમાંનું એક કારણ એ હતું કે આપણે માણસોની સાથે ઇન્સાફની સાથે વર્તીએ. ઇન્સાફ કરવું એ જમાનાના ઇમામના ઇંતેજાર જે છે એની તૈયારીઓમાંથી ને એક તૈયારી છે. આપણે જુએ કે ઇમામની તૈયારી કઈ રીતે થાય. ક્યારે ક્યારે હું અજબ થાઉં છું, આપણે ઇમામના બારામાં એટલું જ જાણે છે કે ઇન્સાફને અદલ કરશે એટલે એ તલવાર લઈને આવશે અને આપણી ગોળે કાપા કાપી કાપા કાપી કરશે. ઠીક છે, એનું કામ એ જ છે. અને એમાં સૌથી મશહૂર વાતો આપણા દિલો દિમાગની અંદર જે બેસી ગઈ છે એ છે કે ઇમામ જયારે આવશે ને ત્યારે આલિમોને કાપા કાપી કરશે. મુસલમાન જે ઇમામ રસૂલના વારસદાર હોય, જેના વખાણ પરવરદિગારે કર્યા હોય કે વા ઇન નકલ અલા ખુલુકિન અઝીમ, એ જેના વારસદાર હોય એ વારિસની અંદર અખલાક નામની વસ્તુ ન હોય, એનો સ્વભાવ નરમ ન હોય, એનો વર્તાવ નરમ મિજાજનો ન હોય, એની અંદર અખલાક નામની કોઈ વસ્તુ ન હોય, બસ તલવાર ઉપાડે અને જે આવે મનમાં એને કાપા કાપી કરે. અઝાને મહતરમ, આ રિવાયતો છે. પણ ક્યારે મેં પૂછ્યું કે ક્યાં આલિમોની વાત થઈ રહી છે? આ એવા આલિમો છે કે જે ઇમામ ઉપર હમલો કરશે અને ઇમામ ઉપર વાજિબ હશે કે એમની બચાવ માટે એ ઇમામ એમનો બચાવ કરે. પણ માન્યતા એવી થઈ ગઈ છે, જાણે ઇમામની અંદર અખલાકની નામ નથી. અને તમને દલીલ આપું, આપણા શાયરો જુઓ જ્યારે ઇંતજારની વાત કરે છે, જ્યારે ઇમામની આવવાની વાત કરે છે,
તો આપણા શાયરીની અંદર પણ આ આપણને

થોડું ઘણો નમૂનો દેખાતો હોય. કેમ? કારણ કે આ રગોરગમાં એમ બેસી ગયું છે કે ઇમામ તો આવીને બસ તલવાર ઉપાડીને કાપા કાપી કરશે, અને બસ એનું કામ એ છે કે બધાને જહન્નમ વાસીલ કરવા અને કાપકૂટ કરવી. મુસલમાન, થોડી વાર માટે વિચાર કર, શું આવા તારા ઇમામ હોઈ શકે કે જેની અંદર નરમાશ નામની વસ્તુ ન હોય, જેની અંદર અખલાક નામની વસ્તુ ન હોય, જેની અંદર રેણી કેણી ન હોય? જમાનાના ઇમામ જે છે એ રસૂલના વારસદાર છે, અને રસૂલના વારસદાર હોવાના કારણે એની અંદર આ ખૂબી હોવી જરૂરી છે, અને આ ખૂબી જરૂર અને જરૂર છે. એટલે આપણે પોતાથી પૂછીએ કે આપણી શું જવાબદારી છે જમાનાના ઇમામના ઇંતજાર માટે. મેં કહ્યું ઘણી જવાબદારીઓ છે, ઘણી. એમાંની એક જવાબદારી આપણને આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામે પેશ કરેલી છે. ધ્યાનપૂર્વક આપણે સાંભળીએ. છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું ઇન્ના લના દૌલા યજી અલ્લાહુ બિહા. યાદ રાખજો, ખરેખર અમારી હુકુમત કાયમ થશે કે જેને ખુદા કાયમ કરશે. એઝા શાહ, એ અગર ચાહશે તો અમારી હુકુમત કાયમ થશે. મન સરહુ અન યકુન મિન અસહાબિલ કાયમ અજલ્લાહુ તઆલા ફરજહુ. જે વાતને સ્વીકારતો હોય, પસંદ કરતો હોય, જેને આશા હોય, જેની અપેક્ષા હોય, દિલની મુરાદ હોય, તમન્ના હોય કે પોતે જમાનાના ઇમામના સહાબીઓ યા અસહાબમાંથીને પોતાનું નામ લખાવે તો શું કરે? ફલયંતઝર, તો ઇંતજાર કરે. ઇંતજાર કરે એટલે શું? અદબ વાળીને બેસી જાય, હાથોને આ પ્રમાણે અદબ વાળીને, કઈ કોઈ પણ જાતનો અમલ ન કરે? નહીં. છઠ્ઠા ઇમામે કહ્યું ફલયંતઝર. કેવી રીતે ઇંતજાર કરે? આપ આગળ વધ્યા ને, કહ્યું વલે યઅમલ બિલ વરા, એના હરેક કામકાજ જે છે ને એ વરા, પરેઝગારીની સાથે હોવા જોઈએ. વા મહાસિનુલ અખલાક, એની જિંદગી અખલાકથીને ભરપૂર હોવી જોઈએ. વા હુવા મુંતઝર, યાને ઇંતેજારની હાલત એવી હોવી જોઈએ કે બંદો પરેઝગારીના આલમમાં જીવન વિતાવે અને એના અખલાકને સારા બનાવે. પછી છઠ્ઠા ઇમામ કહે છે ફઈન માતા વકામુલ કાઈમ અલૈહિસ્સલામ, અગર ઇમામ આવે એ પહેલા એ દુનિયાથીને અલ્લાહની રહેમતે પહોંચી જાય, અને એના જવા બાદ જમાનાના ઇમામનો ઝુહૂર થાય ઇન્શાઅલ્લાહ તઆલા. બાદહુ કાના લહુ મિન અલ અજર મિથલ અલ અજર મન અદરક, એ બંદાને એવો જ અજર દેવામાં આવશે કે જેવો અજર જે જમાનાના ઇમામમાં હાજર જિંદા અને હયાત હશે એને એટલો જ અજર દેવામાં આવશે. કેને? જેને નસીબ ન થયું કે જમાનાના ઇમામમાં કાયમ જ્યારે થાય ત્યારે એ આ દુનિયાની અંદર હજી હાજર હોય, એ ચાલ્યો જાય ઇમામ ના આવવા પહેલા, એને અજર એવો જ દેવામાં આવશે કે જેવો અજર જે જમાનાના ઇમામમાં હાજર હશે. પછી ઇમામે કહ્યું અલ્લાહ અકબર, ફજિદ્દુ વંતઝરુ, મહેનત કરો, ઇંતેજાર કરો. ઇંતેજાર એટલે રાહ જુઓ, પણ ફરી વાર રાહ જુઓ એટલે હાથ બાંધીને નહીં, રાહ જુઓ એટલે ઇમામે શું બતાવ્યું હતું? વરા અને સારા અખલાક, તમે એના ઉપર ભાર આપો, મહેનત કરો. પછી ઇમામે કહ્યું હનીયન લકુમ અયતુહુલ અસાબલ મરહુમા, મુબારક થાય તમને, મુબારક થાય એ ટોળું કે જે મરહૂમ ટોળું છે. આપણા પાસે ગુજરાતી ભાષામાં મરહૂમ ફક્ત આપણે મુર્દાઓને સમજીએ છીએ, પણ બે તરજુમા કરીએ ને તોય સહી નીવડે. છઠ્ઠા ઇમામ દુઆ આપે છે મુબારક થાય હનીયન લખું અને અસાબલ મરહૂમ જે ચાલ્યા ગયા, પણ એનાથી ને વ્યાજબી તરજુમો એ છે કે મરહૂમા એટલે ઉમ્મતે મરહૂમા, એ કે જે ખુદાની રહેમતને લાયક બની ગયા. ક્યારે બનીએ? જ્યારે હું અને તમો પોતાની જિંદગીની અંદર ઇંતજાર કરવાનો જે તરીકો છે અને જે જવાબદારી છે એને આપણે અપનાવીએ. મુસલમાન, આજે દુનિયાની અંદર, પૂરી દુનિયાની અંદર આપણે જોઈએ તો લોકો મુસલમાન ઉપર આંગળીઓ ચિંધાડે છે, ઇસ્લામના ટીકા થઈ રહ્યા છે.

ઇસ્લામના વિરુદ્ધ કામો થઈ રહ્યા છે, જેને ઇસ્લામના બારામાં ગલત ગલત વાતો થઈ રહી છે. કારણ શું છે? હા, ઘણા કારણો એવા છે કે જે દુશ્મનીના કારણે થતા હોય, પણ ઘણા કારણ

مارا اخلاق، مارو رویو، ماری لیڑی کیڑی، مارو لیڑ دیڑ، ماری واتو، مارو ورتاو، مارو سوباو، ٹونکما مارا اخلاق ایوا نتھی کہ جے مسلمان نہ ہوا جوئے. زمانہ غیبت نی اندر જેથી કરીને ઇમામ આવે ને હું અને તમો એવા માહોલને બનાવીએ કે જે જમાના ઇમામ અલીસલામને મદદરૂપ બને. એનું એક કામ કરવાનું છે, મને તપાસ કરવી જોશે મારી રેણી કેણી મારા અખલાકને કઈ રીતે હું બહેતરથી બહેતર બનાવું. અને આ હદીસ જે છઠ્ઠા ઇમામની હતી એમાં એક શબ્દ આવેલો હતો, અને શું હતું કે મન અદરક હો, જેને ઇમામનું ઝુહુર નસીબ નહીં થાય પણ એને અજ્ર દેવામાં આવશે એવો કે જેને જમાનાના ઇમામનું ઝુહુર નસીબ થશે. શબ્દ છઠ્ઠા ઇમામે વાપર્યો તો મન અદરકહુ, કે જેને નસીબ થાય. છઠ્ઠા ઇમામ પોતે શું કહે છે એના બારામાં છઠ્ઠા ઇમામ પોતે શું કહે છે, આસાન. છઠ્ઠા ઇમામ પાંચમા ઇમામથી ને પણ મળે, છઠ્ઠા ઇમામથી પણ ટૂંક હદીસ છે. આપે કહ્યું લવ અદરકતુહુ લખતિમતુ, મને અગર જમાના ઇમામ જે ગઈબતનો જમાનો છે એ જો મને નસીબ થઈ જાય તો હું એની ખિદમત કરત, એની સેવા કરત, એની ચાકરી કરત. કેની? જમાનાના ઇમામ અલીસલામની. અઝીઝાને મોહતરમ, આ પંદરમી માહે શાબાન અથવા તો વિલાદતની તારીખો જે છે એની અંદર જવાબદારીઓમાંથી એક જવાબદારી મારી તમારી એ છે કે પોતાના સુલૂકને બહેતરથી બહેતર બનાવીએ. એહલે બેત જે અખલાક શીખવાડ્યા છે એના ઉપર મનન કરીએ, એને અપનાવીએ અને દુનિયાની સામે પેશ થઈએ. મેં કહ્યું જવાબદારી ઘણી છે પણ આ એવામાંની એક જવાબદારી છે કે જે બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને આ મોકાની અંદર, આવા સંજોગોની અંદર કે જે સંજોગની અંદર દુનિયા આ બીમારીની અંદર ફેલાઈ ગઈ છે, દુનિયાની અંદર આ બીમારી આપણને જકડીને બેઠી છે, આ મોકો છે આઈન કે એ વખતે મુસલમાન પોતાનો કિરદાર બતાવે કે જે જે કાયદા કાનૂન છે મુસલમાન ક્યારે એનો ભંગ નહીં કરે. મુસલમાનની રેણી કેણી, મુસલમાનની એકબીજાની મદદ, મુસલમાનની એકબીજાની સેવા, મુસલમાનની એકબીજા પ્રત્યે દયા, મુસલમાનને એકબીજાનો હાથ પકડવો, મુસલમાનને એકબીજાને સાથ આપવો, એ મારી તમારી જવાબદારી. ક્યાં જમાનાની અંદર? જમાને ગઈબતની અંદર. આત્મા ખુદાની બારગામાં આપણે દુઆ કરીએ કે ખુદાયા જમાનાના ઇમામના ઝુહુરની અંદર તું તાજીલ ફરમાવ અને એમને અમને એમના નાસિરો અનસારની અંદર શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.